0: स्वास्थ्य केंद्र पर जाकर इसके बारे में संपूर्ण जानकारी प्राप्त करना चाहिए और इसकी गोली को अवश्य खाना चाहिए। तो श्रोताओं, आज के इस विशेष कार्यक्रम में बस इतना ही। सुनते रहिए रेडियो टंट्या भील 90.8 FM झाबुआ की आवाज पर।
1: बीमारियों पर कम करेंगे खर्चा, हम करेंगे सेहत और स्वास्थ्य पर चर्चा।
0: हूँ से आरजे राकेश,
2: अने हूँ से आरजे कमता डामोर,
0: तमु हामली रासे कार्यक्रम खेती वाड़ी, आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर। नमस्कार किसान भाइयों, स्वागत से तमारो सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर। हूँ से आरजे राकेश, अने रोज नी जेम तमारी वस मा आज फेर कार्यक्रम खेतीवाड़ी लीने हाजिर थायो से। अने किसान भाइयों, हूँ रोज तमारी वस मा खेतीवाड़ी देखा जोड़ायला मुद्दा, खेतीवाड़ी नी समस्याओं अने तिना समाधान नी वातियों लीने रोज इना समय पर हाजिर थातो रू से। अने किसान भाइयों, आज ना खेतीवाड़ी कार्यक्रम मा आपू वातियों हामलवाना से सब्जी वर्गी खेती नी। इना कार्यक्रम मा आपू करेला नी खेती नी वातियों हामलवाना से, लौकी एतरे नई नी खेती नी वातियों हामलवाना से, अने हाथे हाथ पालक नी तकनीकी खेती नी पण वातियों आज ना कार्यक्रम मा आपू वारंवार हामलवाना से। बदी खेती नी जानकारियो आपुन वताड़े कृषि विज्ञान झाबवाना सहयोग देखी, तकनीकी तरीका देखी मारो सहयोगी भाई कमता डामोर जी। तो किसान भाइयों, जाजो मती कही था हामलता रहे जो कार्यक्रम खेतीवाड़ी। तो सालो किसान भाइयों, हाव शुरुआत करी आज ना कार्यक्रम खेतीवाड़ी मा सबथी पहला लोकी एतरे नई नी खेती नी वातियों।
3: तो किसान साथियों, खेतीवाड़ी कार्यक्रमना माध्यम थी हूँ आज किसान भाइयों ने लौकी नी फसल ना बारे में जानकारी बतावा दे रहे। तो किसान साथियों, लौकी नी फसल में एवं कई प्रकार की वातियों से पुनः इनमें उन्नत किस्म कई नहीं रहे से, अने तीना ना बुआई नी विधि कई नहीं, अने तीनमां खातर अने उर्वरक की कम नाखव जोईए, अने तीनी निंदाई गुड़ाई थी लगाड़ी ने तीनमां लागवा वाला रोग अने तीनी रोगों ना निदान हारू कई नी दवा लागे से तीना बारा में हूँ बारीकी थी जानकारी बताड़ो दे रहो से। तो किसान साथियों, लौकी कद्दू वर्गी सब्जियों में लौकी नो एक प्रमुख स्थान से, अने लौकी घना ही एवी उपयोगी फसल से, या पूरा भारत में उगाड़ी जाए से, अने या पेट ना मरीजों हारू घनी लाभदायक सिद्ध से, अने इना ने खावाती किसान भाइयों ने पेट नी बीमारी अने दस्त अने एवी कई प्रकार नी बीमारी मा ये काम दे से, अने इनी हाथे हाथे या डायबिटीज ना लोगों हारू भी या एक डॉक्टर नी सलाह ना अनुसार इनी खावी जोईए, अने लौकी नी सब्जियों ज्यादा से ज्यादा खाया करवो जोईए, अने इनो सब्जियों मा उपयोग अने मिठाईओ बनावामां भी इनो उपयोग काफी कर्यो जाय छे, अने उत्तर भारत मां मैदानी क्षेत्रों मां इनी खेती ज्यादातर खरीब अने बेहे ऋतुओं मां भी करी जाय छे। तो किसान साथियों, लौकी नी फसल लगाड़वा हारू जलवायु केवी रहेवी जोईए? तो लौकी नी खेती हारू गरम अने आर्द्र जलवायु नी जरूरत पड़े छे, अने ज्यादा पाणी पड़वाने कारण वादवा वाला दन रोग अने कीटोनो प्रकोप ने ज्यादा बढ़ावा थाय से, तीने हारू किसान भाइयों इनी बुवाई हारू तापमान जो रहेवो जोईए 20 थी लगाड़ीने 25 डिग्री सेंटीग्रेड तक असल मान्यो गए से, यो घणो असल उत्तम रहेशे। तो किसान भाई, बुवाई करता वक्त आपन इनी चीज नो आपन ध्यान राखवो जोईए। मिट्टी, तो किसान भाइयों, लौकी नी खेती कई प्रकार नी एवी मिट्टियों मा करी जाई सके से, पुन इना हारू आपण उचित जल निकासी जहां पर पानी घेरातो है अने एवी जगह मा इनी खेती नी करवी जोईए, अगर पानी घेरातो है तो तेना निकास नी सुविधा कर देवी जोईए, अने इना हारू भूमि नो जहां पीएच मान जहां पर उदासीन रहेवो जोईए, अने उदासीन नो मतलब यो से किसान भाइयों की अम्लीय अने ना क्षारीय, मतलब मीडियम मा इने हो अम्लीय क्षारीय मीडियम रहेवो जोईए, अने इना हारू इनमां 6.5 थी लगाड़ीने 7.5 नी वसमां इनो रहेवो जोईए। तो किसान साथियों, उन्नत किस्मियों अगर देखी जाए तो लौकी एवी कई प्रकार की किस्मियों रहे से, लेकिन उन्नत किस्में अगर आप चयन करी ने किसान भाई अगर खेती करे तो किसान भाई असली ज्यादा से ज्यादा मुनाफो ली सके। तो उन्नत किस्मियों में अगर किसान भाई देखी जाए तो लांबा फल आलवा वाली किस्मियों में पूसा समर पॉलीफिक लाग इन्हीं किस्मों विकास जो भारतीय कृषि अनुसंधान संस्था ने नवी दिल्ली ने द्वारा करियो से। तो किसान साथियों, या किस्म गर्मी अने सुमाहामा बेहे मौसममा उगाड़वा हारू घणी उपयुक्त रहेशे। तो किसान साथियों, एवी किस्म उगाड़वी जोईए जब बेहे मौसममा आराम थी પાકી શકે તો તેથી કિસાન ભાઈને કાફી ફાયદો રહેશે અને આપો કઈની એક ઈ કિસ્મમાં ઉગવાવાળી અગર લીલી અગર તેમાં કનો બીમારીનો પ્રકોપ ભી થાય જાય તેની હારું એ કિસ્મમાં જે પૂસા સમર એ ઘણી અસલ કિસ્મ છે કિસાન સાથીઓ એની કિસ્મના ફળ 40-50 સેન્ટીમીટર લાંબા રહેશે અને હલકા લીલા રંગના લગના રહેશે અને અહીંયા પ્રતિ હેક્ટરથી એની જો ઉત્પાદન થાય છે કિસાન ભાઈઓ 150 ક્વિન્ટલ થી લગાડીને થોડી ઉપર 160 ક્વિન્ટલ તક એનું ઉત્પાદન કિસાન ભાઈને મળી જાય છે. તો કિસાન સાથીઓ પૂસા મેઘદૂત તો યા કિસ્મ કિસાન ભાઈઓ એની કિસ્મનો વિકાસ ભી ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને નવી દિલ્હીને દ્વારા ઇહુનો વિકાસ કર્યો છે અને એની કિસ્મના જો ફળ લાંબા કોમલ અને આકર્ષક રહેશે અને યા ગ્રીષ્મ વર્ષા અને બે ઋતુમાં એની ફસલને ઉગાડીને કિસાન ભાઈ લાભ લઈ શકે. તો કિસાન સાથીઓ કિસ્મીઓમાં હંમેશા આપણ ધ્યાન રહેવી જોઈએ કે એનાને જો બે મોસમમાં પાકવાવાળી કિસ્મીનો અગર કિસાન ભાઈ બોવણી કરે અને તેની ફસલથી જ્યાદાથી જ્યાદા લાભ લઈ શકે અને એવી ફસલીઓ કિસાન ભાઈને લગાતાર ઓતું રહેવું જોઈએ. તમારા કિસાન ભાઈઓ આપણ ખેતીનો ખોળો છે અને દાડકીનો દોડો છે તો પ્રતિ હેક્ટર તક એ પૂસા મેઘદૂતનો જો ઉત્પાદન પેદાવાર મળી શકે કિસાન ભાઈને 250 ક્વિન્ટલ તક એની જ્યાદાથી જ્યાદા 250 થી લગાડીને 260 ક્વિન્ટલ તક એની પેદાવાર કિસાન ભાઈને મળી જાય છે. અને યા એક સંકર કિસ્મ છે તો કિસાન ભાઈઓ સંકર કિસ્મ હંમેશા સહી ઉત્પાદન આલે છે તો તેની હારું એવી તમને અસલ કિસ્મીના બારામાં હું તમને જાણકારી બતાડ રહ્યો. તો કિસાન ભાઈને એ ગાંઠ બાંધ લેવી જોઈએ કે આપણી જમીન ઘણી મહેંગી રહેશે અને તેમાં આપણું ફસલ ઉગાડીએ ત્યાં લાંબા સમય હારું અને ખર્ચો બી લાગે છે તેની હારું કિસાન ભાઈ આપણ એવી કિસ્મીનું ચયન કરીને આપણ ખેતીમાં બવણી કરીને જ્યાદાથી જ્યાદા લાભ કમાઈ શકીએ. અને પંજાબ કોમલ તો કિસાન સાથીઓ એની કિસ્મના જો વિકાસ પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય લુધિયાના દ્વારા કર્યો છે અને એના ફળ રહેશે કિસાન ભાઈઓ મધ્યમ આકારના ત્યાં અને વારથી તાજા બન્યા રહેશે લંબા સમય તક કિસાન ભાઈ બી એનાને અવેરવામાં એનમાં ફાયદો મળશે. તો કિસાન ભાઈઓ ઘણા વાર એમ થાય છે કે આપણું એવી કિસ્મનો ચયન બી કરવો જોઈએ કે આપણા ફળ અગર પાક્યા તોડ્યા બાદમાં જો મંડીમાં જાય તો જ્યાદા સમય તક લંબા સમય તક કિસાન ભાઈને ત્યાં ખરાબ નહીં થવા જોઈએ એવા ફળનો બી આપણને એવી કિસ્મનો બી તેને સારું વિકાસ કર્યો છે. એને એની જો કિસ્મનું નામ છે પંજાબ કોમલ તો એ ધ્યાન રહેવું જોઈએ કિસાન ભાઈઓને કેમ કે કઈ વાર એવી આપણીઓ જ્યાદા સમય તક અગર ફળ બન્યા રહે તો સબ્જી લાંબા સમય તક તેની વેચાયા કરે છે. તો કિસાન સાથીઓ એની હાથે હું એક ઓર કિસ્મના બારામાં તમને બતાવવા જાઉં તો કિસ્મનું નામ છે કિસાન ભાઈઓ પૂસા નવીન. તો પૂસા નવીન જો હે કિસાન ભાઈઓ એની કિસ્મનો વિકાસ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને નવી દિલ્હીને દ્વારા કર્યો છે અને એની કિસ્મના ફળ નાના લાંબા અને વેલણના આકારના અને મધ્યમ મોટાઈની હાથે લીલા રંગના રહેશે. અને કિસાન સાથીઓ લીલા રંગની જો ફળ હંમેશા લોકીમાં વેચાવામાં લોક જ્યાદા રુચિ રાખે છે કેમ કે હરી સબ્જીમાં ફળ અગર હરા કલરનું રહે તો કિસાન ભાઈઓ એનાને જ્યાદાથી જ્યાદા લાંબા સમય તક બી યા લીલા કલર દેખાય તેનથી લોક જ્યાદા ખરીદી શકે અને કિસાન ભાઈની ફસલ પર જ્યાદાથી જ્યાદા લાભ મળી શકે. અને અને અહીંયા ફળની જો ઓસત જો લંબાઈ છે કિસાન ભાઈઓ 35 સેન્ટીમીટર અને એની મોટાઈ 6.5 સેન્ટીમીટર તક રહેશે અને ફળનો જો ઓસન ભાર રહેશે કિસાન ભાઈઓ 850 ગ્રામ છે અને પ્રતિ હેક્ટર તક એ ઉત્પાદન 274 ક્વિન્ટલ થી લગાડીને 275 ક્વિન્ટલ તક એ પ્રતિ હેક્ટરમાં કિસાન ભાઈઓને એની ઉપજ મળી જાય છે. તો કિસાન સાથીઓ ગોળ ફળવાળી કિસ્મીઓ તો ગોળ ફળવાળી કિસ્મીમાં દેખી જાય તો કિસાન ભાઈઓ પૂસા સમર પ્રોલિફિક રાઉન્ડ તો પૂસા સમર પ્રોલિફિક રાઉન્ડ એની કિસ્મનો વિકાસ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને કર્યો છે અને યા એક અગેતી કિસ્મ છે અને ફળ ગોળ અને હલકા લીલા રંગનો લેદેલા રહેશે એમાં હલકો લીલો રંગ રહેશે કિસાન ભાઈઓ અને વસંત અને ગ્રીષ્મ ઋતુ યાને કે બે ઋતુમાં એનાની બોવાઈ કિસાન ભાઈ કરી શકે અને જ્યાદાથી જ્યાદા લાભ કિસાન ભાઈ લઈ શકે. તો કિસાન સાથીઓ એની હાથે એક ઓર બીજી કિસ્મ નામ તમને બતાવવા જાઉં तो किसान भाइयों ने एवी चीजों ने नोट कर लेवे जो ही, क्योंकि जब किसान भाई ने बीज ना बारा मा पतो नहीं रहे कि आपन कई नहीं फसल और जो ही ज्यादातर फसल जो उत्पादन है बीज पर निर्भर करे से। तो अगली किस्म है पूसा मंजरी। तो पूसा मंजरी इनी किस्म नो जो विकास भी भारतीय कृषि अनुसंधान संस्था ने नवी दिल्ली ने द्वारा करियो से। तो किसान साथियों इनी किस्म ना फल गोल रहे से अने हरा अने कोमल अने आकर्षक रहे अने मुलायम रहे से। तो किसान साथियों जर आपो असली किस्म नो अने पातला पातला अगर आलड़ा यो आपो लगाड़ी तो पातला आलड़ा हर कोई खरीदवामां ज्यादा रुचि रहेशे अने तीनी हारू आपुन इनी किस्मीनो पूसा मंजरी जेवी किस्मीनो किसान भाई वापरी सके अने ज्यादा से ज्यादा लाभ कमाई सके। इनी साथे साथे किसान भाईओ हा हूँ तमने अगली किस्मना बारे बतावा जाऊं तो आजाद नूतन। तो किसान साथियों इनी किस्मनो जो काफी प्रसिद्ध प्रसिद्धि प्राप्त करी से, क्योंकि इनमा बीज ने बुवाई था लगाड़ी ने साहेड दन्नी बाद मा ही फल आलवा चालू करना कैसे अने फल एक किलो थी डेढ़ किलो तक रेसे वजननी अने डेढ़ किलो वजन तक नो फल मळे से अने लांबा रहे से। तो किसान साथियों फल हमेशा गोटा हरकु रहे लांबो रहे आप आलड़ा नी फसल में हमेशा भले खेतरो भी मोटू रहे लेकिन तीनी मोटाई कम रहे जोई लंबाई ज्यादा रहे जोई ताकि इना ने खरीदवा में ज्यादा रुचि राखे से। तो तीन कारण भी किसान भाइयों ने ये इनी ज्यादा उत्पादन मळे से। तो किसान साथियों इनी उपज जो से 80 थी लगाड़ी ने 90 क्विंटल तक प्रति एकड़ मा इनी उपज नी पैदावार किसान भाई ने मिल जाए से। अने अन्य फसलें जैसे उन्नतशील किस्म मा अगर देखी जाए किसान भाइयों तो अरका बहार कोयम्बटूर एक आदि। तो किसान साथियों खेतर नी तैयारी हारू हाव तमन जानकारी बताड़ू। तो किसान साथियों एवी असल असल किस्मियों मैं तमन बताड़ियो इनी बाद मा किसान भाई ने जब लोकी आपू लगाड़ी ते आपड़ा खेतर नी तैयारी किसान भाई ने कई नी रीते करवी जोई। तो खेतर ने तैयार हारू पहली जुताई मिट्टी पलटवा वालू हो यानी कि ऊंडी खेड़ाई करवी देवी जोई, क्योंकि इनी बाद में अपन बे थी तीन वारी जुताई कल्टीवेटर थी करी ने आखरी जुताई पाटो लगाड़ी ने पठार लगाड़ी ने जमीन ने भुरभुरी कर लेवे जोई। अने तीन मां अपन किसान भाई ने बिल्कुल एवी कर लेवी जोई अने तीन में क्यारा बनाई लेवा जाइए दोहरा बनाई लेवा जाइए अने तीन में दूरी केतरी लेवी जाइए तीना बारा में हूँ तुमने बताड़ी। इन तो पहले हूँ तुम इनमें बीज नी मात्रा ना बारा में जानकारी बताड़ी रो। तो किसान साथियों प्रति हेक्टर खेतर हारू 5 से 6 किलोग्राम बीज पर्याप्त रहे से। अने थायरम या कार्बन डाइजिम थी प्रति किलोग्राम बीज ना हिसाब थी उपचार करीने किसान भाइयों ने इना ने और भी जोइए अने तीन थी जमीन या जमीन में पैदा थाव वाला जो रोगों थी भी आपन सुरक्षा मिली जाए से। तो किसान साथियों हाउ लोकी मा यानी कि आलड़ा मा इन मा बुआई ना समय कहीं नहीं रहो जाए। तो किसान भाइयों घना वारी एम थाय से कि जब बुआई अगाड़ी पछाड़ी थाई जाए तो तीन मा काफी फसल प्रभावित थाय से। तो तीन हारू किसान भाइयों बुआई हारू 2 थी 3 मीटर नी दूरी पर 1 मीटर सोड़ी नाली मा अने बेहे मेड़ो नी अंदर थी 60 से 70 सेंटीमीटर ना अंतराल पर बीजों ने मेड़ ऊपर आधी ऊंचाई पर इनान और मुझोई लगाड़ मुझोई अने बुआई करवा तो पहलू नाली मा पानी लगाड़ नाखो जोई नाली लीली कर देवी जोई अने ओट आवा पर बुआई नी बोरी और मुझोई अने इनी बाद में बीज पूरी तरह जमाव थू वही सक वह जमाव थू थाई सके। बुआई करवानी बाद में तीना ऊपर हाड़ेलू गोबर नु खातर थोड़ू थोड़ू हल्कू थू ढाकी देवानू अने तीन थी गर्मी पैदा थाई ने तीन मा असली तरह थी या उगी सके। तो किसान भाइयों जायद की फसल हारू केम की इनो जो समय अने तापमान भी कम रहे से। तो किसान साथियों खातर अने उर्वरक गोबर नु खातर अपन किसान भाइयों ने नाखवू जोई। पर किसान भाइयों खेतर में जब आप बुआई की विधि बताड़ी अने खेतर में खातर केतरो नाखवू जोई तो तीना हारो आपने देखो पड़े कि गोबर नू हड़ेलू खातर 200 थी 250 क्विंटल नत्रजन अने 80 किलो स्पोर अने 60 किलो पोटास प्रति हेक्टर नी दर थी आलवू जोई खेतर में। तो किसान साथियों गोबर नू खातर स्पोर पोटास अने नत्रजन नी एक तिहाई मात्रा ने खेतर में बीज ओरता वक्त आलवू जोई अने गोबर नू खातर स्पोर पोटास अने नत्रजन नी एक तिहाई मात्रा खेतर में बीज ओरता वक्त आल देवू जोई अने આખરી શેષ વસેલું જો માત્રા જો બે ભાગોમાં બરાબર ભાગોમાં બે ભાગોમાં વાટીને ફૂલ બનવાથી પહેલું અને વનસ્પતિ વૃદ્ધિના સમય પર કિસાનભાઈને આલવું પડે છે અને એના બાદમાં ટાપ ડ્રેસિંગના રૂપમાં કિસાનભાઈને એ ખાતર નાખવું જોઈએ. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ખાતર અને બીજની અને હાવ આલડામાં જો લોકીમાં નિંદાઈ ગુડાઈ કી કામ કરવાની, તો નિંદાઈ ગુડાઈ હારો આપણ કિસાનભાઈને ખૂબ ધ્યાન રાખવો જોઈએ. તો કિસાન સાથીઓ, લોકીની ફસલની હાથે હાથે ઘણા ખરપતવાર, મતલબ આપણું નિંદણ ઉગી જાય છે, આપણું જાણે ઝાડકાં ઉગી જાય છે. તો જબ તક આપણું ફસલ કિસાનભાઈ, જબ ખરપતવારનો આગળ કિસાનભાઈ કોઈનો બી ફસલ કરો, ચાહે આલડા હોય, ચાહે બીજી બી ફસલ હોય, ચાહે કઈની બી ફસલ હોય, જ્યાં તક આપણું તેની નિંદાઈ ગુડાઈ જ્યાં તક નહીં કરવું અને તેના થોડુંમાં ખારમેટવું નહીં, ત્યાં તક આપણા પૌધાનો વિકાસ નહીં થાય. જ્યારે પૌધાનો વિકાસ નહીં થાય તો ફળ બી તેના હિસાબથી કિસાનભાઈને ઉત્પાદન બી એમાં કમી આવી જાય છે. તો ખરપતવારની આપણું નિંદાઈ ગુડાઈ કરવા સારું, એની રોકધામ સારું આપણું ફરવરી માર્ચ વાળી ફસલમાં 2-3 વાળી નિંદાઈ ગુડાઈ કરવી જોઈએ અને ગરમી વાળી ફસલમાં બી આપણને સુમાહાની બી આપણને 2-3 નિંદાઈ ગુડાઈ કરી અને કિસાનભાઈ જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લઈ શકે. તો કિસાન સાથીઓ, હાવ વાત થઈ ગઈ ખાતર બીજની અને એની બાદમાં હાવ તમુન લોકીમાં જો આલડું છે તેમાં પાણી કી કમાવાનું. તો કિસાન સાથીઓ, ઉનાળાવાળી ફસલમાં 4-5 દિનના અંતર પર સિંચાઈ કરતું રહેવું જોઈએ અને સુમાહાના દિનોમાં ફસલમાં પાણીની જરૂરત નહીં પડે છે. તો કિસાન સાથીઓ, અગર પાણી વસમાં રોકાઈ ગયું હોય અને કોરડ આવી ગઈ હોય તો કિસાનભાઈને સમયને અનુસાર કિસાનભાઈ દેખી અને તેમાં પાણી ફેર નાખવાનું. તો કિસાન સાથીઓ, એ વાત થઈ હાવ સિંચાઈની, નિંદાઈ ગુડાઈની અને હાવ એની વાતમાં તમને હું કીટ અને તેનો રોગનો પ્રબંધન. તો આલડામાં જો કદ્દુનો લાલ કીડાનો એક લાગે છે, જો કોહળામાં લાલ કીડો લાગે છે તેના ઈયા પ્રમુખ કીટ એમાં બી લાગે છે અને એના કીટના પ્રોળ નારંગી અને રાતા રંગના રહેશે અને પોધા પર 2 પાયડા નીકળવા પર એની કીટનો પ્રકોપ ચાલુ થઈ જશે. તો કિસાન સાથીઓ, એની કીટના જો પાયડા અને ફૂલોને ખાઈ જાય છે અને એની કીટની જે સુંડી જમીનના અંદર પોધાની જેડીને કાપી નાખે છે. તો કિસાન સાથીઓ, એનાની આપણને ઘણી રોકધામ દેવી જોઈએ. જબ એની જેડને કાપી દે તો આપણો પોદો હૂકી જાય, જો પોદો હૂકી જાય તો કિસાન સાથીઓ આપણો ઉત્પાદન બી કમ મળે. તો કિસાન સાથીઓ, હાવ એની બાદમાં હાવ આપણે એના હારું એ દેખ્યું જાય કે એનો રોકધામ કી કમ કરીએ, આવો એની રોકધામના બારામાં આપણું જાણકારી હા મળીએ. તો કિસાન સાથીઓ, એક દવા આવે છે મેલાથિયાન 50 EC 2 મિલી માત્રાને 1 લિટર પાણીમાં ઘોળી અને એનો છંટકાવ કરી દેવાનો અને બીજું જો આવે છે એમાં રોગ ફળની મક્ખી. તો કિસાન સાથીઓ, ફળ મક્ખી એવો રોગ છે ત્યાં ઠસ કીટની મક્ખીઓ લાલ અને લીલા રંગની રહેશે અને તેના માથા ઉપર કાળો રંગ અને ધોળા રંગના ધબ્બા રહેશે. તે ઓળખવું બી ઘણું જરૂરી છે કિસાન ભાઈઓ, નહીં તો આપણું દવાનો છંટકાવ તેના હારું કઈની દવા લાવવાની અને કઈની મક્ખી છે તેના કિસાનભાઈ એક ડાક્ટરથી બી જ્યાદા કિસાનભાઈને ધ્યાન રાખવો પડે છે. કેમ કે ડાક્ટર મોંથી પૂછે છે અને પોધો મોંથો નિવટાડે છે. તો તેની હારું આપણું જાગૃત કિસાન બનીને કિસાનભાઈ આપણ એની સલાહ ગ્રામ સેવકના માધ્યમથી યા કૃષિ વિભાગના માધ્યમથી યા ફેર પડોશી સમજદાર કિસાનના માધ્યમથી બી આપણી જાણકારી લી અને કિસાનભાઈ આપણું જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લઈ શકે. તો ફળની મક્ખી હારું કિસાનભાઈઓ, મક્ખીના જો વક્ષ પર પીળો રંગની ધારીઓ દેખાય છે અને એ મક્ખી ફળોને મહીથી ભરાઈ જાય છે અને ત્યાં પર એ મહીથા ઈંડા મેળે છે અને ઈંડાથી જો સુંડી બહાર નકળે છે અને ત્યાં ફળને વેલણના આકાર કરી નાખે છે અને યા મક્ખી જો વિશેષ રૂપથી ખરીફ વાળી ફસલમાં જ્યાદા નુકસાન પહોંચાડે છે. તો કિસાન સાથીઓ, હાવ ઈનાની સફેદ મક્ખીઓ ફળની મક્ખી રહેશે તેની રોકધામ હારું આપણ મેલાથિયાન 50 EC 1 મિલી માત્રાને 1 ગ્રામ શીરા અને 1 ગ્રામ જો પાણીમાં ઘોળ કરીને આપણ મેળવીને એનો છંટકાવ કરવો પડે છે. શીરા અને 1 લિટર પાણીમાં ઘોળવો પડે છે જો 50 EC જો મેલાથિયાન આવે છે 1 મિલી માત્રાને. તો કિસાન ભાઈએ ધ્યાન રાખવી જોઈએ કે દવાઈના બારામાં હું જબ બી તમને બતાડું કે તમે બારીકીથી સાંભળ્યા કરો કે મેલાથિયાન 50 EC 1 મિલી માત્રાને બી 1 ગ્રામ શીરાનો 1 લિટર પાણીમાં ઘોળ બનાવીને છંટકાવ કરવાથી એનો આપણું ફળ મક્ખી હારું એનો રોકધામ કરી શકીએ. તો કિસાન સાથીઓ, આગલો એક ઓર રોગ હે તેના બોલે ચેમ્પા. ચેમ્પા યા લીલા રંગના નાના નાના એક કીટ રહેશે અને ત્યાં પોધાના કઈ ભાગોમાં તો રો સુહી અને પોધાની ફસલને બી નુકસાન કાપી પુગાડે છે. તો રોજ સોમવારથી કિસાન ભાઈઓ જબ કૈનાનું ખૂન ખીસાઈ જાય તો હર હાલતમાં તે કમજોર થઈ જાય અને તેનો શક્તિ બી કમ થઈ જાય તો તેની હાર તેનું ઉત્પાદન બી કમ મળે છે. તેની હારું આપણ એના ચેમ્પાને એની રોકધામ કરવા હારું ડાયમી થોયેટ 50 EC ની 1.5 મિલી માત્રા 1 લિટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાનો. તો કિસાન

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહેશે. અને કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપુ વાતો સાંભળવાના છે સબ્જી વર્ગી ખેતીની. એના કાર્યક્રમમાં આપુ કરેલાની ખેતીની વાતો સાંભળવાના છે, લોકી એતરે નઈની ખેતીની વાતો સાંભળવાના છે અને હાથે

ઉન્નત કિસ્મે કૈનીઓ રહેશે અને તેનાના બોવાઈની વિધિ કૈની અને તેમાં ખાતર અને ઉર્વરક કિકમ નાખવો જોઈએ અને તેમની નિંદાઈ ગુડાઈથી લગાડીને તેમાં લાગવાવાળા રોગ અને તેની રોગોના નિદાન હારું કઈની દવા લાગે છે તેના બારામાં હું બારીકીથી જાણકારી બતાડો દર્યો છે. તો કિસાન સાથીઓ, લોકી કદ્દુ વર્ગી સબ્જીઓમાં લોકીનું એક પ્રમુખ સ્થાન છે અને લોકી ઘણા હી એવી ઉપયોગી ફસલ છે. યા પૂરા ભારતમાં ઉગાડી જાય છે અને યા પેટના મરીજો હારું ઘણી લાભદાયક સિદ્ધ છે અને ઈનાને ખાવાથી કિસાન ભાઈઓને પેટની બીમારી અને દસ્ત અને એવી કઈ પ્રકારની બીમારીમાં એ કામ દેશે અને એની હાથે હાથે યા ડાયાબિટીસના લોકો હારું બી યા એક ડાક્ટરની સલાહના અનુસાર એને ખાવી જોઈએ અને લોકીની સબ્જીઓ જ્યાદા સે જ્યાદા ખાયા કરવું જોઈએ અને એનો સબ્જીઓમાં ઉપયોગ અને મીઠાઈઓ બનાવવામાં બી એનો ઉપયોગ કાફી કર્યો જાય છે અને ઉત્તર ભારતમાં મેદાની ક્ષેત્રોમાં એની ખેતી જ્યાદાતર ખરીફ અને બેહે ઋતુઓમાં બી કરી જાય છે. તો કિસાન સાથીઓ, લોકીની ફસલ લગાડવા હારું જલવાયુ કેવી રહેવી જોઈએ? તો લોકીની ખેતી હારું ગરમ અને આર્દ્ર જલવાયુની જરૂરત પડે છે અને જ્યાદા પાણી પડવાને કારણે વાદળાવાળા દન રોગ અને કીટોનો પ્રકોપને જ્યાદા બઢાવો થાય છે. તેને હારું કિસાન ભાઈઓ એની બોવાઈ હારું તાપમાન જો રહેવો જોઈએ 20 થી લગાડીને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તક અસલ માન્ય ગયો યો ઘણો અસલ ઉત્તમ રહેશે. તો કિસાન ભાઈઓ, બોવાઈ કરતા વખત આપણ એની ચીજનો આપણ ધ્યાન રાખવો જોઈએ. મીટી, તો કિસાન ભાઈઓ, લોકીની ખેતી કઈ પ્રકારની એવી મીટીઓમાં કરી જઈ શકે છે? પણ એના હારું આપણે ઉચિત જળ નિકાસી જહાં પર પાણી ઘેરાતું હોય અને એવી જગામાં એની ખેતી નહીં કરવી જોઈએ. આગળ પાણી ઘેરાતું હોય તો તેના નિકાસની સુવિધા કરી દેવી જોઈએ અને એના હારું ભૂમિનો જ્યાં પીએચ માન જ્યાં પર ઉદાસીન રહેવો જોઈએ અને ઉદાસીનનો મતલબ એવો છે કિસાન ભાઈઓ કે અમલીય અને ના ક્ષારીય, મતલબ મીડિયમમાં એને અમલી ક્ષારીય મીડિયમ રહેવો જોઈએ અને એના હારું એનામાં 6.5 થી લગાડીને 7.5ની વસમાં એનો રહેવો જોઈએ. તો કિસાન સાથીઓ, ઉન્નત કિસ્મીઓ અગર દેખી જાય તો લોકી એવી કઈ પ્રકારની કિસ્મીઓ રહેશે, લેકિન ઉન્નત કિસ્મીઓનો અગર આપણું ચયન કરીને કિસાન ભાઈ અગર ખેતી કરે તો કિસાન ભાઈ અસલી જ્યાદાથી જ્યાદા મુનાફો લઈ શકે. તો ઉન્નત કિસ્મીઓમાં અગર કિસાન ભાઈ દેખી જાય તો લાંબા ફળ આલવાવાળી કિસ્મીઓ, તો લાંબા ફળ આલવાવાળી કિસ્મીઓમાં પૂસા સમર પોલિફિક લાગ એની કિસ્મનો વિકાસ જો ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને નવી દિલ્હીને દ્વારા કર્યો છે. તો કિસાન સાથીઓ, યા કિસ્મ ગરમી અને સુમાહામાં બેહે મોસમમાં ઉગાડવા હારું ઘણી ઉપયુક્ત રહેશે. તો કિસાન સાથીઓ, એવી કિસ્મ ઉગાડવી જોઈએ જ્યાં બેહે મોસમમાં આરામથી પાકી શકે, તો તેનાથી કિસાન ભાઈને કાફી ફાયદો રહેશે અને આપો કઈની એક કિસ્મનો ઉગવાવાળી અગર લીલી અગર તેમાં કઈનો બીમારીનો પ્રકોપ બી થાય જાય તેની હારું એ કિસ્મ જે પૂસા સમર એ ઘણી અસલ કિસ્મ છે. કિસાન સાથીઓ, એની કિસ્મના ફળ 40 થી 50 સેન્ટીમીટર લાંબા રહેશે અને હળકા લીલા રંગના લગેલા રહેશે અને અહીંયા પ્રતિ હેક્ટરથી એની જો ઉત્પાદન થાય છે કિસાન ભાઈઓ 150 ક્વિન્ટલ થી લગાડીને થોડી ઉપર 160 ક્વિન્ટલ તક એનું ઉત્પાદન કિસાન ભાઈને મળી જાય છે. તો કિસાન સાથીઓ, પૂસા મેઘદૂત, તો યા કિસ્મ કિસાન ભાઈઓ એની કિસ્મનો વિકાસ ભી ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાને નવી દિલ્હીને દ્વારા ઇહુનો વિકાસ કર્યો છે અને એની કિસ્મના જો ફળ લાંબા કોમલ અને આકર્ષક રહેશે અને યા ગ્રીષ્મ વર્ષા અને બેહે ઋતુમાં એની ફસલને ઉગાડીને કિસાન ભાઈ લાભ લઈ શકે. તો કિસાન સાથીઓ, કિસ્મીઓમાં હંમેશા આપણ ધ્યાન રહેવી જોઈએ કે એનાને જો બેહે મોસમમાં પાકવાવાળી કિસ્મીનો અગર કિસાન ભાઈ બોવણી કરે અને તેની ફસલથી જ્યાદાથી જ્યાદા લાભ લઈ શકે અને એવી ફસલીઓ કિસાન ભાઈને લગાતાર ઓતું રહેવું જોઈએ. તો મારા કિસાન ભાઈઓ, આપણે ખેતીનો ખોળો છે અને દાડકીનો દોડો છે, તો પ્રતિ હેક્ટર તક એ પૂસા મેઘદૂતનો જો ઉત્પાદન પેદાવાર મળી શકે કિસાન ભાઈને 250 ક્વિન્ટલ તક એની જ્યાદા સે જ્યાદા 250 થી લગાડીને 260 ક્વિન્ટલ તક એની પેદાવાર કિસાન ભાઈને મળી જાય છે અને યા એક સંકર કિસ્મ છે. તો કિસાન ભાઈઓ, સંકર કિસ્મ હંમેશા સહી ઉત્પાદન આલે છે, તો તેની હારું એવી તમને અસલ કિસ્મીના બારામાં હું તમને જાણકારી બતાડો. તો કિસાન ભાઈને એ ગાંઠ બાંધ લેવી જોઈએ કે આપણી જમીન ઘણી મહેંગી રહેશે અને તેમાં આપણું ફસલ ઉગાડીએ ત્યાં લાંબા સમય હારું અને ખર્ચો બી લાગે છે. તેની હારું કિસાન ભાઈ આપણે એવી કિસ્મીનું ચયન કરીને આપણે ખેતીમાં બવણી કરીને જ્યાદાથી જ્યાદા લાભ

0: कमाई सके। अने पंजाब कोमल तो किसान साथियों इन्हीं किस्म ना जो विकास पंजाब कृषि विश्वविद्यालय लुधियाना ने द्वारा करियो से अने इना फोल रहे किसान भाइयों मध्यम आकार ना त्या अने वार थी ताजा बनिया रहे से लंबा समय तक किसान भाई भी इना ने अवेर मामा इनमा फायदा मिले से। तो किसान भाइयों घना वारी एम थाय से कि आप एवी किस्म नो चयन भी करवो जोईए कि आपड़ा फल अगर पाक्यागा तोड़ा बाद में जो मंडी में जाए तो ज्यादा समय तक लंबा समय तक किसान भाई ने क्या खराब नहीं थवा जोईए। एवा फलों भी आपन एवी किस्म नो भी तीन हारू विकास करियो से एने इनी जो किस्म नो नाम है पंजाब कोमल तो ये ध्यान रहे जोईए किसान भाइयों ने क्योंकि कई बार भी आप ज्यादा समय तक अगर फल बनिया रहे तो सब्जी जब लंबा समय तक व्यवसाय करे से। तो किसान साथियों इन्हीं हाथों हूँ एक और किस्म ना बारे में तुम बता रहा जाऊं तो किस्म नाम से किसान भाइयों पूसा नवीन। तो पूसा नवीन जो है किसान भाइयों इन्हीं किस्म नो विकास भारतीय कृषि अनुसंधान संस्था ने नवी दिल्ली ने द्वारा करियो से अने इन्हीं किस्म ना फल नाना लांबा अले वेलन ना आकार ना अने मध्यम मोटाई ने हाथे हाथे इन्हीं हाथे लीला रंग ना रे से। अने किसान साथियों लीला रंग नी जो फल हमेशा लोकी मा वेसाओ मा लोग ज्यादा रुचि राखे से क्योंकि हरी सब्जी में फल अगर हरा कलर नु रहे तो किसान भाइयों इना ने ज्यादा से ज्यादा लंबा समय तक भी या लीला कलर देखाए दिन थी लोग ज्यादा खरीदी सके अने किसान भाई ने फसल पर ज्यादा से ज्यादा लाभ मिली सके अने अने यहाँ फल नी जो औसत जो लंबाई से किसान भाइयों 35 सेंटीमीटर अने इहुनी मोटाई 6.5 सेंटीमीटर तक रहे से अने फल नो जो औसतन भार रहे से किसान भाइयों 850 ग्राम से अने प्रति हेक्टर तक या उत्पादन 274 क्विंटल थी लगाड़ी ने 275 क्विंटल तक ये प्रति हेक्टर में किसान भाइयों ने इनी उपज मिली जाए। तो किसान साथियों गोल फल वाली किस्में तो गोल फल वाली किस्में में देखी जाए तो किसान भाइयों पूसा समर प्रोलिफिक राउंड। तो पूसा समर प्रोलिफिक राउंड इन्हीं किस्म नो विकास भारतीय कृषि अनुसंधान संस्था ने करियो से अने या एक अगेती किस्म से अने फल गोल अने हल्का लीला रंग नो ले देला रहे से इनमा हल्को लीलो रंग से रहे से किसान भाइयों अने वसंत अने ग्रीष्म ऋतु यानी कि बेहे ऋतु मा इनानी बोवाई किसान भाई करी सके अने ज्यादा से ज्यादा लाभ किसान भाई ले सके। तो किसान साथियों इन्हीं हाथे एक और बीजी किस्म नाम तुम बतावा जाऊं तो किसान भाइयों ने एवी चीजों ने नोट कर लेवे जो ही क्योंकि जब किसान भाई ने बीज ना बारा मा पतो नहीं रहे कि आपन कई नहीं फसल और जो ही ज्यादातर फसल जो उत्पादन है बीज पर निर्भर करे से। तो अगली किस्म है पूसा मंजरी। तो पूसा मंजरी इन्हीं किस्म नो जो विकास भी भारतीय कृषि अनुसंधान संस्था ने नवी दिल्ली ने द्वारा करियो से। तो किसान साथियों इन्हीं किस्म ना फल गोल रहे से अने हरा अने कोमल अने आकर्षक रहे अने मुलायम रहे से। तो किसान साथियों जर आपो असली किस्म नो अने पातला पातला अगर आलड़ा जो आपो लगाड़ी तो पातला आलड़ा हर कोई खरीदवा मा ज्यादा रुचि रहे से अने तीनी हारू आपुन इनी किस्मी नो पूसा मंजरी जेवी किस्मी नो किसान भाई वापरी सके अने ज्यादा से ज्यादा लाभ कमाई सके। इनी हाथे हाथे किसान भाइयों हा हूं तमने अगली किस्म ना बारे में बता दऊं तो आजाद नूतन। तो किसान साथियों इनी किस्म नो जो काफी प्रसिद्ध प्रसिद्धि प्राप्त करी से क्योंकि इनमा बीज ने बुआई था लगाड़ी ने साहेड दन्नी बाद मा ही फल आलवा चालू करना कैसे अने फल 1 किलो थी 1.5 किलो तक रेसे वजन नी अने 1.5 किलो वजन तक नु फल मळे से अने लांबा रहे से। तो किसान साथियों फल हमेशा गोटा हरकु रहे लांबो रहे आपण आलड़ा नी फसल मा हमेशा भले केतरु भी मोटू रहे लेकिन तिनी मोटाई कम रहेवी जोईए लंबाई ज्यादा रहेवी जोईए ताकि इना ने खरीदवा मा ज्यादा रुचि राखे से तेने कारण भी किसान भाइयों ने ये इनी ज्यादा उत्पादन मळे से। तो किसान साथियों इनी उपज जो से 80 थी लगाड़ी ने 90 क्विंटल तक प्रति एकड़ मा इनी उपज नी पैदावार किसान भाई ने मिली जाए से। अने अन्य फसलें जैसे उन्नतशील किस्म मा अगर देखी जाए किसान भाइयों तो अर्का बहार कोयम्बटूर एक आदि। तो किसान साथियों खेतर नी तैयारी हारू हाव तमन जानकारी बताड़ू। तो किसान साथियों एवी असल असल किस्मियों मैं तमन बताड़ियो इनी बाद मा किसान भाई ने जब लोकी आपू लगाड़ी ते आपड़ा खेतर नी तैयारी किसान भाई ने कई नी रीते करवी जोईए। ખેતરની તૈયારી હારું પહેલી જુતાઈ મીટી પલટવા વાળું હળ યાને કે ઊંડી ખેડાઈ કરવી દેવી જોઈએ, કેમ કે એની બાદમાં આપણ બે થી તીન વારી જુતાઈ કલ્ટિવેટર થી કરીને આખરી જુતાઈ પાટો લગાડીને પઠાર લગાડીને જમીનને ભુરભુરી કરી લેવી જોઈએ, અને તીનમાં આપણને કિસાનભાઈને બિલકુલ એવી કરી લેવી જોઈએ અને તીનમાં ક્યારા બનાવી લેવા જોઈએ, દોહરા બનાવી લેવી જોઈએ અને તીનની દૂરી કેટલી લેવી જોઈએ તેના બારામાં હું તમને બતાડી. એમ તો પહેલાં હું તમને એમાં બીજની માત્રાના બારામાં જાણકારી બતાડી દઉં. તો કે સંસાથીઓ, પ્રતિ હેક્ટર ખેતર હારું 5 થી 6 કિલોગ્રામ બીજ પર્યાપ્ત રહેશે, અને થાઇરમ યા કાર્બોન ડાયોક્સાઇડથી પ્રતિ કિલોગ્રામ બીજના હિસાબથી ઉપચાર કરીને કિસાન ભાઈઓને એનાને ઓરવી જોઈએ, અને તેનથી જમીન યા જમીનમાં પેદા થવાવાળા જો રોગોથી બી આપણને સુરક્ષા મળી જાય છે. તો કિસાન સાથીઓ, હાવ લોકીમાં યાને કે આલડામાં એનમાં બોવાઈનો સમય કઈને રહેવો જોઈએ? તો કિસાન ભાઈઓ, ઘણા વાર એમ થાય છે કે જબ બોવાઈ અગાડી પછાડી થઈ જાય તો તેમાં કાફી ફસલ પ્રભાવિત થાય છે. તો તેની હારું કિસાન ભાઈઓ, બોવાઈ હારું 2 થી 3 મીટરની દૂરી પર 1 મીટર સોડી નાળીમાં અને 2 મેળોની અંદરથી 60 થી 70 સેન્ટીમીટરના અંતરાલ પર બીજોને મેળ ઉપર આધી ઊંચાઈ પર ઇનાન ઓરવું જોઈએ, લગાડવું જોઈએ, અને બોવાઈ કરવાથી પહેલું નાળીમાં પાણી લગાડ નાખવું જોઈએ, નાળી લીલી કરી દેવી જોઈએ, અને ઓટ આવવા પર બોવાઈની બોરી ઓરવું જોઈએ, અને એની બાદમાં બીજ પૂરી તરફ જમાવતું થઈ શકે. બોવાઈ કરવાની બાદમાં તેના ઉપર હાડેલું ગોબરનું ખાતર થોડું થોડું હલકું થોડું ઢાંકી દેવાનું, અને તીનથી ગરમી પેદા થાય ને તીનમાં અસલી તરફથી યા ઉગી શકે. તો કિસાન ભાઈઓ, જાયદ કી ફસલ હારું, કેમ કે એનો જો સમય અને તાપમાન ભી કમ રહેશે. તો કિસાન સાથીઓ, ખાતર અને ઉર્વરક, ગોબરનું ખાતર આપણ કિસાન ભાઈઓને નાખવું જોઈએ. પર કિસાન ભાઈઓ, ખેતરમાં જબ આપણી બોવાઈની વિધિ બતાડી અને ખેતરમાં ખાતર કેટલું નાખવું જોઈએ, તો તેના હારું આપણને દેખવું પડે કે ગોબરનું હાડેલું ખાતર 200 થી 250 ક્વિન્ટલ નત્રજન અને 80 કિલો સ્ફોર અને 60 કિલો પોટાશ પ્રતિ હેક્ટરની દરથી આલવું જોઈએ ખેતરમાં. તો કિસાન સાથે, ગોબરનું ખાતર ઇસ્પોર પોટાશ અને નત્રજનની 1/3 માત્રાને ખેતરમાં બીજ ઓરતા વખત આલવું જોઈએ, અને ગોબરનું ખાતર ઇસ્પોર પોટાશ અને નત્રજનની 1/3 માત્રા ખેતરમાં બીજ ઓરતા વખત આલ દેવું જોઈએ, અને આખરી શેષ વસેલું જો માત્રા જો બે ભાગોમાં વાટીને ફૂલ બનવાથી પહેલું અને વનસ્પતિ વૃદ્ધિના સમય પર કિસાન ભાઈને આલવું પડે છે, અને એના બાદમાં ટાપ ડ્રેસિંગના રૂપમાં કિસાન ભાઈને એ ખાતર નાખવું જોઈએ. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ખાતર અને બીજની, અને હાવ આલડામાં જો લોકીમાં નિંદાઈ ગુડાઈ કી કામ કરવાની, તો નિંદાઈ ગુડાઈ હારો આપણ કિસાન ભાઈને ખૂબ ધ્યાન રાખવો જોઈએ. તો કિસાન સાથીઓ, લોકીની ફસલની હાથે હાથે ઘણા ખરપતવાર, મતલબ આપણું નિંદણ ઉગી જાય છે, આપણું જાણે ઝાડકાં ઉગી જાય છે. તો જબ તક આપણું ફસલ કિસાન ભાઈ, જબ ખરપતવારનો આગર કિસાન ભાઈ કોઈનો બી ફસલ કરો, ચાહે આલડા હોય, ચાહે બીજી બી ફસલ હોય, ચાહે કઈની બી ફસલ હોય, જ્યાં તક આપણું તેની નિંદાઈ ગુડાઈ જ્યાં તક નહીં કરવું અને તેના થોડુંમાં ખારમેટવું નહીં, ત્યાં તક આપણા પૌધાનો વિકાસ નહીં થાય. જેર પૌધાનો વિકાસ નહીં થાય તો ફળ બી તેના હિસાબથી કિસાન ભાઈને ઉત્પાદન બી એમાં કમી આવી જાય છે. તો ખરપતવારની આપણું નિંદાઈ ગુડાઈ કરવા સારું, એની રોકધામ સારું આપણું ફરવરી માર્ચ વાળી ફસલમાં 2 થી 3 વાળી નિંદાઈ ગુડાઈ કરવી જોઈએ, અને ગરમી વાળી ફસલમાં બી આપણને સુમાહાની બી આપણને 2 થી 3 નિંદાઈ ગુડાઈ કરી અને કિસાન ભાઈ જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લઈ શકે. તો કિસાન સાથીઓ, હાવ વાત થઈ ગઈ ખાતર બીજની, અને એની બાદમાં હાવ તમુન લોકીમાં જો આલડું છે તેમાં પાણી કી કમાવાનું. તો કિસાન સાથીઓ, ઉનાળાવાળી ફસલમાં 4 થી 5 દિનના અંતર પર સિંચાઈ કરતું રહેવું જોઈએ, અને સુમાહાના દિનોમાં ફસલમાં પાણીની જરૂરત નહીં પડે છે. તો કિસાન સાથીઓ, અગર પાણી વસમાં રોકાઈ ગયો હોય અને કોરડ આવી ગઈ હોય તો કિસાન ભાઈને સમયને અનુસાર કિસાન ભાઈ દેખી અને તીનમાં પાણી ફેર નાખવાનું. તો કિસાન સાથી, એ વાત થઈ હાવ સિંચાઈની, નિંદાઈ ગુડાઈની, અને હાવ એની વાતમાં તમને હું કીટ અને તીનો રોગનો પ્રબંધન. તો આલડામાં જો કદ્દુનો लाल कीड़ा नो एक लागे से जो कोहड़ा में लाल कीड़ा लागे से तीना या प्रमुख कीट इनमा भी लागे से अने इना कीट ना प्रोड नारंगी अने राता रंग ना रहे से अने पौधा पर बे पायड़ा निकलवा पर इनी कीट नो प्रकोप सालू खाई जाए से तो किसान साथियों इनी कीट ना जो पायड़ा अने फूलों ने खाई जाए से अने इनी कीट नी जो सूंडी जमीन ना अंदर पौधा नी जेड़ी ने कापी नाखे से तो किसान साथियों इना ने आपन घनी रोकथाम देवी जोई जब चीनी जेड़ ने कापी दे तो आपनो पौधो हुकी जाए जब पौधो हुकी जाए तो किसान साथियों आपनो उत्पादन भी कम मिले तो किसान साथियों हाउ इनी बाद में हाउ आप इना हारू ये देखी जाए कि इनो रोकथाम की कम करी आवो इनी रोकथाम ना बारे में आपको जानकारी हाँ मिलेगी तो किसान साथियों एक दवा आवे से मेलाथियान 50 EC 2 मिली मात्रा ने 1 लीटर पानी में घोली अने इनो छिड़काव कर देवानो अने बीजो जो आवे से इनमा रोग फल नी मक्खी तो किसान साथियों फल मक्खी एवो रोग से क्या थस कीट नी मक्खियों लाल अने लीला रंगनी रहेशे अने तीना माथा ऊपर काळो रंग अने धोळा रंगना धब्बा रहेशे તે ઓળખવું બી ઘણું જરૂરી છે કિસાન ભાઈઓ ની તો આપણ દવાનો છિડકાવ તેના હારું કઈની દવા લાવવાની અને કઈની મક્ખી છે તેના કિસાન ભાઈ એક ડાક્ટર થી બી જ્યાદા કિસાન ભાઈને ધ્યાન રાખવું પડે છે કેમ કે ડાક્ટર મોતી પૂછે છે અને પોધો મોથો ની વટાડે છે તો તેની હારું આપણ જાગૃત કિસાન બનીને કિસાન ભાઈ આપણ એની સલાહ ગ્રામ સેવકના માધ્યમથી યા કૃષિ વિભાગના માધ્યમથી યા ફિર પડોશી સમજદાર કિસાનના માધ્યમથી ભી આપની જાણકારી લી અને કિસાન ભાઈ આપ જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લઈ શકે તો ફળની મક્ખી હારું કિસાન ભાઈઓ મક્ખીના જો વક્ષ પર પીળો રંગની ધારીઓ દેખાય છે અને ઈ મક્ખી ફળોને મૈથી ભરાઈ જાય છે અને ત્યાં પર ઈ મૈથા ઈંડા મળે છે અને ઈંડાથી જો સૂંડી બહાર નકળે છે અને ત્યાં ફળને વેલણના આકાર કરી નાખે છે અને યા મક્ખી જો વિશેષ રૂપથી ખરીફ વાળી ફસલમાં જ્યાદા નુકસાન પહોંચાડે છે તો કિસાન સાથીઓ હાવ ઇનાની સફેદ મક્ખીઓ ફળની મક્ખી રહેશે તેની રોકથામ હારું આપણ મેલાથિયાન 50 EC 1 મિલી માત્રાને 1 ગ્રામ શીરા અને 1 ગ્રામ જો પાણીમાં ઘોળ કરીને આપણ મેળવીને એનો છિડકાવ કરવો પડે છે શીરા અને 1 લીટર પાણીમાં ઘોળવો પડે છે જો 50 EC જો મેલાથિયાન આવે છે 1 મિલી માત્રાને તો કિસાન ભાઈએ ધ્યાન રાખવું જોઈએ કે દવાઈ ના બારામાં હું જબ ભી તમને બતાડું તો તમે બારીકીથી સાંભળ્યા કરો કે મેલાથિયાન 50 EC 1 મિલી માત્રાને ભી 1 ગ્રામ શીરાનો 1 લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી એનો આપણું ફળ મક્ખી હારું એનો રોકધામ કરી શકીએ तो किसान साथियों अगलो एक और रोग है जिन्हें बोले चेम्पा चेम्पा या लीला रंगना नाना नाना एक कीट रहे से अने त्या पौधा ना कई भागों में तो रोस ही अने पौधा ने फसल ने भी नुकसान काफी पुगाड़े से तो रोस होवाती किसान भाइयों जब कहीं ना खून खिसाई जाए तो हर हालत में त्यो कमजोर था जाए अने तीनों शक्ति भी कम था जाता तीन हार दिनों उत्पादन भी कम मिल जाए तीन हारू अपर इना चेम्पा ने इनी रोकथाम करवा हारू डाइमिथोएट 50 EC 1.5 मिली मात्रा 1 लीटर पानी में घोल बनाने छिड़काव करवानो तो किसान साथियों मैं हमने तमने लौकी नी फसल ना बारा मा अने तीनी જળવાયુ અને ઉન્નત કિસ્મો અને તેમાં ખાતર બીજ અને નિંદાઈ ગોળાઈ એવી ખેતીવાડીની કઈ વાતો તમને મેં આજ તમને લોકી એટલે કે આલડાના બારામાં જાણકારી બતાડી
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ત્યાં ભી 90.8 FM ઝાબવાની આવાજ પર તો કિસાન ભાઈઓ હા બાપુ હામળી કરેલાની ખેતીની વાતો જાજોમતી કઈ થા હામલતા રહેજો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડવીલ 90.8 FM છાપવાની આવાજ
0: કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને કરેલાની ખેતીના બારામાં જાણકારી વતાડી હશે સાથીઓ કરેલાની ખેતી હારું જળવાયુ અને ભૂમિ અને ઉન્નત કિસ્મો અને તીહુની બોવાઈની વિધિ ખાતર ઉર્વરક સિંચાઈ અને તેના ઉત્પાદનના બારામાં જાણકારી હમણાવી રહેશે તો કિસાન સાથીઓ અમારા દેહમાં કારેલાની ખેતી કાફી સમયથી થતી આવી રહી છે ઉનાળામાં સબ્જીઓનો એક મહત્વપૂર્ણ સ્થાન છે અને એનાને સુમાહારની ફસલના રહે છે પૌષ્ટિકતા અને તેહુના ગુણ અને ઔષધિ ગુણોને કારણે એ કાફી લોકપ્રિય છે અને કરેલામાં લોહ તત્વ ફોસ્ફરસ વિટામિન અને विटामिन पाया जाए से अने या मधुमेह एवी रीते शुगर ना रोगों हारू सेवन करवाथी घणी लाभदायक रहेशे। तो किसान साथियों ये एक प्राकृतिक रूप थी एक आयुर्वेदिक अनुभी काम करे से इना फॉल थी जो बनावेलू जो हाइनू सब्जी इना नुकड़ा करी ने उनाला मा तड़का मा हुकाड़ी ने इना मेलिन अने आपू अवेरी सके इना ने हुकेला नी सब्जी भी बनावी ने जो सुगर अने रोगियों हारू घड़ायक रहे से इनी बाद मा बे मौसम नी सब्जी ना रूप मा भी इनान उपयोग मा करे जाए से। साथियों करेला नी खेती करवा हारू जलवायु केवी रहेवी जोईए तो इना हारू किसान भाईओ करेला नी खेती गरम अने आर्द्र जलवायु नी जरूरत पड़े से अने करेला नी खेती हारू करेला ना पौधा नी खासियत या से की या अन्य कद्दू वर्गीय फसलों नी अपेक्षा ज्यादा शीत सहन करी सके अने ज्यादा वर्षा थी फसल नी उपज घटी जाए से। करेला नी खेती हारू उत्तर अने मध्य भारत नी जलवायु ज्यादा अनुकूल मानी गई से। तो किसान साथियों हाउ करेला नी खेती हारू भूमि केवी रीवी जोईए अने जगह केवी रीवी जोईए अने तीनो पीएच मान केतरो रहेवो जोईए तो देखी जाए तो किसान भाईओ अगर आपन इनी चीज नो अंदाजो नहीं रहे तो किसान भाई इनमा काफी नुकसान भी थाई जाए से। तीनी हारू किसान भाई ने इना ने करेला नी खेती कई प्रकार नी जमीन में करी जाए सके से पण असल जल धारा जो क्षमता वाली अने जल निकास वाली अने जीवांश युक्त हल्की दोमट मिट्टी जिनो पीएच मान 6.5 थी लगाड़ी ने 8 तक नी वश में रहेवो जोईए। तो किसान साथियों करेला नी खेतो हारू उन्नत किस्मियों तो उन्नत किस्मियों में देखी जाए तो किसान भाइयों अर्का बहार या किस्म खरीब अने जायद बेहे मौसमों में उगाड़ी जावा हारू असल से। क्योंकि किसान साथियों जो बेहे मौसम में पाकवा वाली जो किस्म से तीनी किस्म ने उगाड़ी ने किसान भाई कहीं ना भी टाइम पर इन्हें फसल लीने तीनों उत्पादन बढ़ावी ने किसान भाई काफी मुनाफो कमाई सके। क्योंकि बे मौसम ने सब्जी बेहे टाइम पर अगर किसान भाई ये भी किस्म सयन करी ने तीना ने पकाड़े तो तीन थी किसान भाई ने असल लाभ थाई से। अर्का हरित या एवी किस्म से किसान भाइयों की इन किस्म ना जो फोल रहे से त्या मध्यम अने पातला अने हल्की सालवाला रहे से अने इनो गुदो मोटो अने मध्यम कड़वापन ले दिलो रहे से। या किस्म ग्रीष्म अने वर्षा ऋतु बेहे समय मा किसान भाई इनान पकाड़ी ने लाभ ली सके अने फसल अवधि रहेसे किसान भाइयों 120 दिन नी रहेसे। तो 120 दिन में अंदर मा किसान भाई इनी उपज लीने काफी मुनाफो कमाई सके। उपज जो एक हेक्टर मा मली सके किसान भाइयों तो इनी कारेलानी इनी किस्मनी जो उपज से 130 कुंटल प्रति हेक्टर तक किसान भाई ली सके। पूसा बेमौसमी तो किसान साथियों एक या किस्म से पूसा बेमौसमी इनी किस्म नो विकास भारतीय कृषि संस्थान अनुसंधान नवी दिल्ली ने द्वारा करियो से अने इना फोल मध्यम आकारना अने लीलो रंग वाला रहे से। लीला रंग ना कारण किसान भाई इना वेसवा मा काफी लाभ कमाई सके। क्योंकि हरी सब्जी ने हर कोई खरीदे अने इनमा केनो बीजो कलर रहे तो ई बीजा कलर ने अलावा हरो रंग सब्जी मा घणो ज्यादा असल मान्यो गए से। इनी किस्म ने वर्षाकालीन अने ग्रीष्मकालीन बेहे फसल ना रूप मा इनी किस्म ने उगाड़ी ने किसान भाई लाभ ले सके। बोवाई ना 55 थी 60 दिनों ने अंदर फोल पहली तोड़ाई हारू तैयार थाई जाए से अने किसान भाई इनी प्रति हेक्टर ना हिसाब थी 120 थी लगाड़ी ने 150 कुंटल तक असली जाप्ता करवा थी किसान भाई ने इनो करेला नी फसल नो इनी किस्म नो नाप પૂસા બેમોસમીનો લાભ લઈ શકે. પૂસા વિશેષ તો કિસાન ભાઈઓ યા કિસ્મ સે ઇની કિસ્મનો વિકાસ ભી ભારતીય કૃષિ સંસ્થાન નઈ દિલ્હી ને દ્વારા કર્યો છે. યા કિસ્મ બીજ ઓરવાના બાદમાં 55 દિનની બાદમાં ફળ આલવા લાગી જાય છે અને ઇની કરેલાની કિસ્મના ફળ મધ્યમ અને લાંબા મોટા અને ચમકીલા રંગના રહેશે અને યા કિસ્મ સબ્જી બનાવવામાં અને હુકાડીન ઉપયોગ કરવા હારું અને ઇનો કરેલાનો અચાર બનાવવા હારું ઉપયુક્ત રહેશે. સુગરના રોગની હારું ઇનો અચાર બનાવીને અવેરીન મેલવા પર બે મોસમ પર સબ્જી બનાવીને ખાવા હારું અને તેના દવાઈના રૂપમાં ભી એ કાફી અસલ કારગર સાબિત થાય છે. પ્રતિ હેક્ટર 80 થી લગાડીને 100 ક્વિન્ટલ તક કિસાન ભાઈ એની ઉપજ લઈ શકે. તો કિસાન સાથીઓ હાવ અગલી જો કરેલાની કિસ્મ છે તેનું નામ છે કોયમટુર લાગ. તો કિસાન સાથીઓ કોયમટુર લાગનો એની કિસ્મનો પોદો જ્યાદા ફેલવા વાળો રહેશે અને ફળ એનું 40-45 સેન્ટીમીટર લીલા રંગના રહેશે અને કિસાન સાથીઓ લીલા રંગના રહેવાને કારણ એનો ભી જ્યાદા થી જ્યાદા લાભ કિસાન ભાઈ લઈ શકે અને એના ઉત્પાદનથી કિસાન ભાઈને એની લાગત કમ લાગતમાં ભી એના પકાડી શકી કેમ કે કડવાપણને કારણ એનમાં કમ રોગ લાગે છે અને પ્રતિ હેક્ટર કિસાન ભાઈ 80-100 ક્વિન્ટલ તક ઉપજ લઈ શકે. તો કિસાન સાથીઓ કરેલાની અગલી કિસ્મનું નામ છે કલ્યાણપુર બારામાસ. તો કલ્યાણપુર બારામાસ એની કિસ્મનો વિકાસ ચંદ્રશેખર આઝાદ કૃષિ વિશ્વવિદ્યાલય કર્યો છે અને એની કિસ્મના ફળ આકર્ષક ગહેરા રંગના રહેશે અને એની ગરમી અને વર્ષા ઋતુમાં ભી ઇનાન ઉગાડ્યો જઈ શકે છે અને એ કિસ્મ વરેભરમાં ઉત્પાદન લગાતાર આલતી રહેશે કેમ કે એનીને હંમેશા એની પાણી આલવા અને એના ખાતર બીજ અને ખરપતવારથી મુક્ત રાખીને કિસાન ભાઈ એનાને કળિયા આલીન ભી એની ફસલનો લગાતાર લંબા સમય તક ઉપજ લઈ શકે છે અને એની ઉપજ પ્રતિ હેક્ટરના હિસાબથી પ્રતિ એકડના હિસાબથી 60-65 ક્વિન્ટલ તક પ્રતિ એકડ એની આમદની કિસાન ભાઈને મળી જાય છે. અગલી કિસ્મ છે હિસાર સિલેક્શન. તો હિસાર સિલેક્શન કિસાન ભાઈઓ એની કિસ્મને પંજાબ હરિયાણામાં કાફી લોકપ્રિય હાંસિલ કરી છે અને તાહની જો પંજાબની જલવાયુમાં એની ઉપજ 35-40 ક્વિન્ટલ તક પ્રતિ હેક્ટર મળી રહી છે. તો કિસાન સાથીઓ એવી અસલ કિસ્મો ટાળીને કિસાન ભાઈ લગાડી શકે અને કિસાન ભાઈને એક સલાહ એ બી છે કે આપણું આંતરવર્તીય કિસ્મોનો સુનાવ કરીને આપણું જ્યાદાથી જ્યાદા લાભ લઈ શકીએ તાકી કિસાન ભાઈને એટલો અનુભવ થઈ જાય કે આપણી જગામાં કઈની કિસ્મ અસલ તરથી પાકી શકે. તો કિસાન સાથીઓ હાવ એના કરેલાની ફસલનો ઓરવાનો સમય. તો ઉનાળાના ટાઈમ પર કિસાન ભાઈઓ ફસલની બુવાઈ ફરવરીથી લગાડીને માર્ચ તક થાય છે અને સુમાહાની ફસલની જો બુવાઈ હે જૂન જુલાઈમાં કરી જાય છે. તો કિસાન સાથીઓ અધિકતર આપણને એની ફસલનો ઓરવાના જો સમય રહેશે તેનો ઘણો અસલી તરફથી ધ્યાન રાખવો જોઈએ. અગર ઓરવાના સમયમાં કિસાન ભાઈ આગો પાછો થઈ જાય તે કિસાન ભાઈને નુકસાન ભી ઉઠાડવા પડે છે અને સહી સમય પર અગર આપણી એના કરેલાની સમય પર ઉગી જાય તો તેના ટાઈમ પર તેના તાપમાન ને તે આરામથી સહી શકે તેની હારું એનો સમયનો ઘણો ધ્યાન રાખવો જોઈએ. અને કરેલાના બીજની માત્રા. તો કિસાન સાથીઓ એક હેક્ટર હારું 5-6 કિલોગ્રામ બીજ પર્યાપ્ત રહેશે અને એક જગાથી 2-3 બીજડા અને 2.5 લગાડીને 5 સેન્ટીમીટરની ઊંડાઈ તક ઇનાન ઓરવું જોઈએ અને બીજને ઓરવાથી પહેલું 24 ઘંટા તક પાણીમાં ભીગાડીને રાખવું જોઈએ તાકી એ ઉગવામાં બડી આસાનીથી ઉગી જાય. તો કિસાન સાથીઓ એનો અંકુરણ ભી વેગો થાય છે અને જમીનમાં બફાઈની અને બીજ હળવાનો ડર ભી ખતમ થઈ જશે. તે કિસાન સાથીઓ હંમેશા એના 24 ઘંટા પાણીમાં ભીગાડીને ઓરવું જોઈએ. તો હાવ કિસાન સાથીઓ કરેલાના આપણ બુવાઈની વિધિ, કરેલાની બુવાઈ નાળીઓમાં કરવી પડે છે. યાને કે આપણું એક ધોરા બનાવી અને ધોરાની બાદમાં નાળીમાં ઇહુની સોંપવું પડે છે. અને નાળીઓની જો આપસી દૂરી કિસાનભાઈ પર ધ્યાન રાખવી જોઈએ. આપસી દૂરી ઇહુની 1.5 થી લગાડીને 2.0 મીટરમાં અને પૌધાથી પૌધાની દૂરી જો 1 મીટર રાખવી જોઈએ. એક જગ્યા પર 2 બીજડા અને 2.5 થી લગાડીને 4.0 સેન્ટીમીટરની ઊંડાઈ પર કિસાનભાઈને કરેલાના બીજડા ઓરવા જોઈએ. તો કિસાન સાથીઓ ખાતર અને ઉર્વરક, તો ખાતર અને ઉર્વરક કિસાનભાઈને કરેલામાં કીકમ આલવું જોઈએ. અને અગર આપણ ખાતર અને ઉર્વરકનો સહી તરેથી ધ્યાન નીમળે અને સહી સમય પર નિયાલ્યું તો ફસલ કાફી પ્રભાવિત થઈ શકે છે. તેની હારું કિસાનભાઈઓ ગોબરનું ખાતર યા કમ્પોસ્ટ ખાતર 250 ક્વિન્ટલ નાઇટ્રોજન 100 કિલો, ઇસ્પુર 50 કિલો અને પોટાશ 50 કિલો પ્રતિ હેક્ટરના હિસાબથી કરેલાની ફસલમાં જરૂરત પડે છે. ખેતરની જો શરૂઆતી અવસ્થામાં ખેડવાતું પહેલું ગોબરના ખાતરને બરાબર રૂપથી વખેરી દેવું જોઈએ. અને મીટી પલટવા વાળો હળથી આપણ કિસાનભાઈ જુતાઈ કર નાખવી જોઈએ. યા અગર કિસાનભાઈ આપણી કન મીટી પલટવા વાળું હોળ નહીં હોય તો કિસાનભાઈ આડો અને ટેડો વખર સલાડીને બી એનો કરેલાની ફસલમાં એનો ઉપયોગ કરી શકે. નાઇટ્રોજનની જો આધી માત્રા અને ફોસ્ફરસ અને પોટાશની પૂરી માત્રાની જો ખેડવાના ટાઈમ પર જમીનમાં નાખી દેવાનું અને નાઇટ્રોજનની જો વસેલી શેષ માત્રાને 2 ભાગોમાં બરોબર વાટીને 2 હિસ્સામાં 4 થી 5 પાયડા અગર કરેલાના થઈ જાય તો એના ટાઈમ પર નાખવું જોઈએ. અને બીજી વારીમાં ફૂલ નીકળવાના ટાઈમ પર ટાપ ડ્રેસિંગની રૂપમાં કિસાનભાઈ પૌધાના ચારો તરફ ગોળો બનાવીને નાખી દેવું જોઈએ. તો કિસાન સાથીઓ, એ થાય કરેલાના ખાતર અને ઉર્વરકની વાત. તો હાવ કિસાન ભાઈઓ સિંચાઈ કરેલામાં કીકમ કરવી જોઈએ. તો કિસાન સાથીઓ, સિંચાઈ અને યુ પાણી સમય પર કઈના ટાઈમ પર આલવું જોઈએ યુ ઘણું કિસાનભાઈને એની વાતનો ઘણો અસલ ધ્યાન રાખવો જોઈએ. અગર કિસાનભાઈને સહી જાણકારી સિંચાઈની નહીં રહે તો મોસમના અનુસાર જેવી રીતે ગ્રામ સેવક યા પડોશી કઈના કિસાન અનુભવી કિસાનથી જાણકારી લઈને સમય સમય પર સિંચાઈ કરવાના તરીકાને શીખી લેવું જોઈએ. અને ઉનાળાની ફસલની જો સિંચાઈ છે કિસાનભાઈઓ 4 થી 5 દિનના અંતર પર કરતું રહેવું જોઈએ. કેમ કે જમીનની જેવી રીતે નમી ખતમ થવા પર તુરંત કિસાનભાઈને પાણી આલવું જોઈએ. તો કિસાન સાથીઓ, પાણી જ્યાદા આલવાથી બી પૌધામાં નુકસાન થઈ શકે અને કમ આલવાથી બી નુકસાન થઈ શકે. તો કિસાન સાથીઓ, એની હારું આપણ ઘણી ધ્યાન રાખવી જોઈએ. તો કિસાન સાથીઓ, એ વાત થઈ હાવ પાણીની અને હાવ તોડાઈ અને ઇહુની ઉપજ. તો કારેલાની તોડાઈ કીકમ કરવી જોઈએ અને કઈના ટાઈમ પર કરવી જોઈએ અને એની ઉપજ કેતરી દેવી જોઈએ. તો કિસાન સાથીઓ, તોડાઈ ફળોની જો તોડાઈ જો કુવા કુવા રહે તેના ટાઈમ પર કરવી જોઈએ અને તેનો બજારમાં કિસાનભાઈને અસલી મૂલ મળે છે. સાધારણતઃ બોવાઈના 60 થી 70 દિનને બાદમાં તેના કરેલાના ફળ તોડવા લાયક અને ખાવા લાયક અને વેચવા લાયક થઈ જાય છે. તો કિસાન સાથીઓ, હાવ કરેલાની જો પ્રતિ હેક્ટરથી જો ઉપજ કિસાનભાઈને મળી શકે અને ઉનાળાના ટાઈમ પર કાફી અસલ ઇહુનું મૂલ મળે છે. તો કિસાન સાથીઓ, પ્રતિ હેક્ટર 100 થી લગાડીને 125 ક્વિન્ટલ તક કિસાનભાઈને કરેલાની ફસલની ઉપજ મળે છે. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને ઇહુની કરેલાની ઉપજ અને સિંચાઈ, ખાતર, ઉર્વરક અને ઓરવાની વિધિ અને બીજની માત્રા અને ઓરવાનો સમય અને તીહુની કિસ્મેઓ અને જમીનના બારામાં અને ઉન્નત કિસ્મેના બારામાં જાણકારી અને જળવાયુ કેવી રહેવી જોઈએ એવી મેં તમને આગળ અલગ અલગ પ્રકારની જાણકારી હમળાવી.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે હમળી રહ્યા છો કાર્યક્રમ ખેતીવાડી આપડા જાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 એફએમ જાબવાની આવાજ પર.
3: हरी पत्तेदार सब्जियां हमारी सेहत के लिए काफी लाभकारी होती हैं। ये सब्जियां सेहत से भरपूर होती हैं, इनमें विटामिन मिनरल और इसके अलावा कई तरह के और भी पोषक तत्व होते हैं जो कि हमारे स्वास्थ्य पर बहुत अच्छा प्रभाव डालते हैं। इन्हीं में से एक है पालक। जी हाँ, पालक की बात करें तो इसमें भी मिनरल विटामिन और साथ ही साथ आयरन भी काफी ज्यादा होता है। पालक से बने हुए कई ऐसे व्यंजन हैं जिन्हें हम साल भर खाना पसंद करते हैं और इसीलिए पालक की मांग भी बाजार में बनी रहती है। ऐसे में हमारे किसान पालक की वैज्ञानिक विधि से खेती कर अच्छा मुनाफा कमा सकते हैं। हम आपको बताएंगे कि कैसे हमारे किसान कर सकते हैं पालक की वैज्ञानिक विधि से खेती। अपने रंग स्वाद और सेहत से भरपूर होने की वजह से पालक की मांग पूरे साल बनी रहती है और लोग इसे पूरे साल अपने भोजन में शामिल करना चाहते हैं। ऐसे में हमारे किसान पालक की उचित तरीके से खेती कर अच्छा लाभ भी ले सकते हैं। आइए जानते हैं पालक की खेती से जुड़ी कुछ विशेष बातें।
4: पालक मुख्यतः शीतकालीन फसल है लेकिन इसे पूरे साल भर उगाया जा सकता है, इसलिए इसे सदाबहार सब्जी भी कहा जाता है। पालक का मूल स्थान केंद्रीय और पश्चिमी एरिया है और ये अमराथा सीएई प्रजाति से संबंध रखती है। वैसे तो पूरे विश्व में इसकी खेती की जाती है। भारत की बात करें तो उत्तर प्रदेश, पश्चिम बंगाल, पंजाब, हरियाणा, दिल्ली, मध्य प्रदेश और महाराष्ट्र में पालक सबसे ज्यादा उगाई जाने वाली फसल है। ये आयरन, विटामिन का उच्च स्रोत और एंटीऑक्सीडेंट होता है। इसके बहुत सारे सेहतमंद फायदे हैं। ये बीमारियों से लड़ने की क्षमता बढ़ाती है। ये पाचन के लिए, त्वचा, बाल, आँखों और दिमाग के स्वास्थ्य के लिए अच्छा है। इससे कैंसर रोधक और एंटी एंजिंग दवाइयाँ भी बनती हैं। पालक में अधिक मात्रा में

0: दोस्तों आपका हार्दिक स्वागत है, मैं हूं नितिन आपका रेडियो साथी। तो चलिए शुरू करते हैं आज के कलाकार गुजराती। गुड इवनिंग फ्रेंड्स, आज के कलाकार गुजराती प्रोग्राम में आपनो हार्दिक स्वागत छे। हूँ आरजे नितिन तमारो स्वागत करी रह्यो छु। આજે અમારા સ્ટુડિયોમાં મહેમાન તરીકે શ્રીમતી સુધાબેન દવે છે। સુધાબેન, વેલકમ ટુ ધ શો।
1: થેન્ક યુ સો મચ, ખૂબ આભાર।
0: આજે શ્રોતાઓ છે એ તમારા વિશે વધારે જાણવા ઈચ્છે છે, તો તમે બતાવો કે તમે ક્યાં રહો છો અને શું કરો છો।
1: ચોક્કસ, તો મારું બર્થ પ્લેસ છે ચેન્નઈ છે।
0: ઓકે,
1: અને હું સેટલ અત્યારે મેરેજ પછી અમદાવાદમાં સેટલ થઈ છું। So basically, I am a combination of dosa and dhokla.
0: ये बहुत सरस बात करी तबे। Nice. એટલે તમે અમે કેટલા વર્ષથી તમે અમદાવાદમાં છો?
1: અમદાવાદમાં લગભગ more than 40 years, 40 વર્ષથી વધારે
0: થઈ ગયા। That's too long. Yeah, very good. Excellent. તો આપણે શરૂ કરીએ આ પ્રોગ્રામ। મારો સૌથી પહેલા પ્રશ્ન એ રહેશે કે જીવનમાં તમને શું ઉત્તેજિત કરે છે?
1: ઉત્તેજના તો દરેક વખતે હોય છે, લાઈક તમે જ્યારથી સમાજના થાવ ત્યારથી દરેક વસ્તુ કરવાની ઈચ્છા થાય છે કે આ કરું આ કરું। દરેક વખતમાં ઉત્તેજના તો એટલી ને એટલી જ હોય છે, અને જેટલા મોટા ગ્રો કરો એટલા મોટા તમારા મલ્ટીપ્લાયર થતું રહે તમને કે આ કરવું છે, ઉત્તેજના તો કાયમ વધતી જ રહેશે। નાનપણથી જ એક સિંગર થવાની ખૂબ ઉત્તેજના હતી કે ના ના મારે સિંગર બનવું છે।
0: ઓકે,
1: ફોર્ચ્યુનેટલી તમારા જેવા બધા મળી ગયા છે, તો અમારું પેશન ઇઝ જસ્ટ મૂવિંગ અહેડ।

0: ફેન્ટાસ્ટિક સિંગિંગ.
1: થેન્ક યુ સો મચ.
0: સુધાબેન, મને એ કહો કે તમે સફળતાને કેવી રીતે સમજો છો?
1: હા, સફળતા થોડી બી મળે તો એવું છકી જવાનું કઈ જરૂર નથી, કારણ કે સફળતા ક્યારે કોઈને ક્યાંથી ક્યાં લઈ જાય ને એવું નેવરનું. ઘણા મોટા મોટા ગાયક સફળતાને પણ એક સ્થિર રહેવાનું જેવું એ બહુ જરૂરી છે. ઘણા લોકો આમ સફળતા મળે એટલે ઊંચા ઊંચા ચાલે ને દે થિંક દે આર ટુ મચ હાઈ, બધું એ જ થવાની જરૂર નથી. તો આ તો ઈશ્વરે આપેલું છે, ભગવાને કુદરતી રીતે આપણને સરસ અવાજ આપ્યો છે. તો બસ એક ગ્રેટિટ્યુડ બતાવવાની જરૂર છે, બાકી સફળતામાં કઈ આગળ બીજું કઈ વિચારવાની જરૂર નથી, એવો મારો અભિપ્રાય છે.
0: દોસ્તો, સફળતા કે બારે મેં કહેતે હૈ સુધાજી કે સફળતા એક લંબા સફર હોતા હૈ, સફળતા હોને કે બાદ ઉસે મેન્ટેન કરકે જાના બડા મુશ્કિલ હોતા હૈ. કુછ લોગ સફળતા મિલને કે બાદ કાફી ઇગોઇસ્ટિક હો જાતે હૈ ઓર ફિર વહાં પે ઉનકા ગિરના નિશ્ચિત હોતા હૈ. તો ગ્રેટિટ્યુડ હોના બહુ જરૂરી હૈ સફળતા કે સાથ મેં, યે કહેના ચાહતે હૈ.
1: ટ્રુ ટ્રુ,
0: બહોત બઢિયા. તો આગળ વધીએ અને સાંભળીએ ધ નેક્સ્ટ સોંગ.

0: ફેન્ટાસ્ટિક સિંગિંગ.
1: થેન્ક યુ.
0: સુધાબેન, એ મને કહો કે તમને તમારા વિશે સૌથી વધારે શું ગમે છે?
1: મારા વિશે તો એકદમ ગ્રાઉન્ડેડ રહેવું મને બહુ જ ગમે છે. તમે ગમે તેટલા શિખર સર કરો, પણ ગ્રાઉન્ડેડ રહેવાનું. હમણાં મને એક મોટું એક્ઝામ્પલ એ પણ યાદ આવ્યું, અલકા યાજ્ઞિકજી કેટલી મોટી આર્ટિસ્ટ છે, હે ને?
0: કરેક્ટ.
1: તો કેટલા બધા એવોર્ડ એને મળેલા છે. શી ઇઝ સિમ્પલી સુપર્બ, સિમ્પલી ગ્રેટ. પણ જો એ કુદરતી રીતે ભગવાનનું કરવું કેવું હોય છે, તો નો ડાઉટ શી ઇઝ વેરી ગ્રાઉન્ડેડ. એનો એટલે ભગવાનની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી આપણને બરાબર રાખે છે. તો ગ્રાઉન્ડેડ રહેવું ખૂબ જરૂરી છે, અને ટુ બી સ્પિરિચ્યુઅલ અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન એ પણ ખૂબ જરૂરી છે. જેટલું આપણને મળ્યું છે ઈશ્વરનો, ઈશ્વરની કૃપાથી જ મળ્યું છે, બાકી આપણા હાથમાં કંઈ જ નથી. એમને જો કાનની તકલીફ થઈ ગઈ છે, શી ઇઝ નોટ એબલ ટુ હિયર ઓલ્સો. તો એટલે આપણી બધી ચાવી ઈશ્વરના હાથમાં છે, તો એના રમકડા થઈને આપણે રહ્યા છે. તો ઇટ્સ ઓલવેઝ બેટર ટુ બી રિમેઇન ગ્રાઉન્ડેડ, અને હંમેશા એમના ચરણોમાં રહેવાનું ઈચ્છું છું.
0: દોસ્તો, મેં પૂછા સુધાબેન કો કે ઉનકો ઉનકે બારે મેં સબસે અચ્છી ચીજ ક્યા લગતી હૈ, તો વો કહેતે હૈ ટુ રિમેઇન ગ્રાઉન્ડેડ. ક્યોંકિ ઉન્હોને એક્ઝામ્પલ મેં અલકા યાજ્ઞિક જી કા બાત કહા, બહોત ગ્રાઉન્ડેડ ઇન્સાન હૈ. હાલાંકિ અભી ઉનકો એક પ્રોબ્લમ હો ગયા, હિયરિંગ કા પ્રોબ્લમ હો ગયા. જો હોતા હૈ વો જૈસે ઈશ્વર જો ચાહતા હૈ વહી હોતા હૈ. તો કહેને કા મતલબ આપ કિતના ભી સક્સેસફુલ હો લાઈફ મેં, આપકો યુ હેવ ટુ રિમેઇન ગ્રાઉન્ડેડ, સિમ્પલી બિકોઝ હમ કુછ નહીં કર રહે હૈ, યે જો હો રહા હૈ ઈશ્વર કી વજહ સે હો રહા હૈ.
1: તો ઈશ્વર,
0: હા જી, ઓર ઈશ્વર પે પૂરા વિશ્વાસ રખે ઓર હમ હમારા કર્મ કરતે રહે, યે કહેના હૈ ઉનકા. બહોત બઢિયા. તો આગળ વધીએ અને સાંભળીએ ધ નેક્સ્ટ સોંગ.

0: હવે મને એ કહો કે છેલ્લા 5 વર્ષમાં તમે કેવી રીતે બદલાયા છો?
1: 5 વર્ષમાં એકચ્યુઅલી કોવિડ પછી ઘણા બધા પ્લેટફોર્મ સરસ મળી ગયા બધાને ઓનલાઈન, કારણ કે લેડીઝ ને બહાર જવાનું થોડું ડિફિકલ્ટ થઈ જશે. એવરીવેર દે યુ કેનોટ રીચ એવરીવેર. ધારો કે અહીંયા લોકલ હોય તો ગમે તે રીતે પહોંચી શકે, પણ હવે તમે કહો કે તમે બોમ્બે જવાનું છે ને દિલ્હી જવાનું છે, તો દેટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર ધ લેડીઝ. અને સ્પેશિયલી તમારી સાથે ફેમિલી બધું હોય તો ઘણા બધી રિસ્પોન્સિબિલિટીઝ સાથે આ બધું તકલીફ પડવું હોય છે. તો અત્યારે આ પ્લેટફોર્મ મળ્યા પછી કોવિડ પછીથી તો કે છે ને દેર ઇઝ ઓલવેઝ અ બ્લેસિંગ બિહાઇન્ડ એવરી કર્સ, તો એવી રીતે કોવિડ નો ડાઉટ બહુ જ પેઇનફુલ ને બહુ જ તકલીફ વાળું હતું. પણ એની સાથે સાથે ભગવાન કે છે ને ઈશ્વરની પણ કરામત હોય છે કે જે વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ઓલ ફોર ધ બેસ્ટ ઇટ સીમ્સ. તો કોવિડની પાછળ પણ કેટલા બધા લોકો આ ટેકનિકલી એડવાન્સ થઈ ગયા અને ટેકનિકલી ખૂબ આગળ વધી ગયા. મોનિટરી જુઓ કે પછી આટલું બધું, નહીં તો અમારા જેવા તો સિનિયર સિટીઝન થઈ જાય એટલે જનરલી બહુ ક્યાંય બહાર જવાનું ઓછું થઈ જાય છે. દેર આર સો મેની ચેલેન્જીસ, ફિઝિકલ, મેન્ટલી, મોરલી રિસ્પોન્સિબિલિટીઝ, તો એના લીધે આગળ જવામાં તકલીફ પડે છે. તો આ 2020 પછી ઘણી બધી ફેસિલિટીઝ, અને સ્પેશિયલી હું રિટાયર થયા પછી ટોટલી ડિવોટિંગ ઓન મ્યુઝિક ઓનલી.
0: That's nice.
1: થોડું યોગા ઘણું કરી લઉં છું ઘણું બધું.
0: Right. That's very nice.
1: Thank you so much.
0: દોસ્તો સુધાજી, પિછલે 5 સાલો મેં જો બદલાવ જો અપને અંદર દેખ રહે હૈ વો હૈ કે આફ્ટર કોવિડ કે બાદ જૈસે કાફી નયે પ્લેટફોર્મ્સ, ઓનલાઈન પ્લેટફોર્મ્સ ડેવલપ હુએ, જિસકી વજહ સે જો ઘર મેં બેઠે લોગો કો એક તરહ કા અપોર્ચ્યુનિટી મિલા, તરહ તરહ કી અપોર્ચ્યુનિટીઝ મિલી, ઓર લોગ ટેકનિકલી બહુ સાઉન્ડ હો ગયે, કહેતે ના ટેકનોલોજી સેવી હો ગયે લોગ, રાઈટ? તો યે એક તરહ સે, ઓર એજ કે હિસાબ સે બહાર જાના ભી મુશ્કિલ હોતા હૈ, ફિઝિકલી કહીં જાના બહુ ચેલેન્જ રહેતા હૈ, આના જાના સબ. તો કોવિડ કે બાદ યે સારા બદલ ગયા, ઘર મેં સે બેઠ કે હી કાફી સારે ચીઝે હો સકતે હૈ, જૈસે કે ઇવન આજ સચ કહું તો એસે ઓનલાઈન મેં ભી હમ ખાના ભી ઇવન અભી ઓર્ડર કર સકતે હૈ, પહેલે તો યે સબ કુછ હુઆ નહીં કરતા થા, રાઈટ? કાફી અચ્છા બદલાવ હુઆ હૈ પિછલે 5 સાલો મેં ઉનકે લાઈફ મેં ભી, વોહી કહેના ચાહતે હૈ. તો ચલિયે આગે બઢતે હૈ ઓર સુનતે હૈ એક પ્યારા સા ગીત સુધાજી કી બહોત હી પ્યારી આવાઝ મેં.

0: હવે તમને એક સિરિયસ ક્વેશ્ચન આપું છું.
1: સિરિયસ ક્વેશ્ચન? હા ચલો આપો.
0: એટલે તમને ગુસ્સો આવે છે? અને આવે છે તો શાના માટે?
1: મને ગુસ્સો બહુ જ ઓછો આવે છે, બહુ જ ઓછો, લાઈક નહીવત કહીએ તો પણ ચાલે.
0: તમારા ઘરે આવ્યો હતો તો મને લાગતું હતું કે તમે બહુ રિલેક્સ રહો છો એકદમ, એટલે બા પર બહુ રિલેક્સ છે એવું લાગે છે, બા પરથી તમને મળ્યું છે બધું એવું લાગે છે.
1: બિલકુલ બિલકુલ, હા એબ્સોલ્યુટલી.
0: રાઈટ.
1: ઇટ વોઝ અ નાઇસ મીટિંગ તમને, આપણે પર્સનલી મળ્યા, એ આઈ વોઝ ફોર્ચ્યુનેટ એનફ ટુ મીટ યુ.
0: યે, ઇટ્સ માય પ્લેઝર, ઇટ્સ માય પ્લેઝર. સો ઇટ્સ ફેન્ટાસ્ટિક. દોસ્તો, સુધાજી કો ગુસ્સા નહીં આતા હૈ, વહી કહેના ચાહતી હૈ કે બોલે કે ગુસ્સા હો, અગર ગુસ્સા આતા ભી હૈ તો વો અપને આપકો સપ્રેસ કરતે હૈ, અપને અંદર દબા કર રખતે હૈ, જો અચ્છી બાત નહીં હૈ, મગર કર લેતે હૈ વો, વો કિસી કે ઉપર એક્સપ્રેસ નહીં કરતે હૈ. તો આગે બઢતે હૈ ઓર સુનતે હૈ અગલા ગીત સુધાજી કી બહોત હી પ્યારી આવાઝ મેં.

0: lovely singing.
1: Thank you so much.
0: What would you like to tell the audience? બધાને હા તમે બધાને શું મેસેજ આપવા માંગો છો?
1: હા ચોક્કસ, તો બસ મેસેજમાં એટલું જ છે કે તમારી એકેડેમિક લાઈફ, આપણે જો બી કરતા હોય, જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, અપાર્ટ ફ્રોમ યોર એકેડેમિક લાઈફ, એક પેશન તો દરેકને હોવું જોઈએ એવું મારું માનવું છે. તમને સિંગિંગ હોય, ગાર્ડનિંગ હોય, રીડિંગ હોય, એક્સેટ્રા એક્સેટ્રા, કઢાઈ બુનાઈ, વોટ એવર યુ વોન્ટ, એ એક રાખો તો તમારા લાઈફમાં એવરીવન ઇઝ ગ્રોઈંગ, બધાને રિટાયર થવાના, બધાના દરેક ફેસ આવવાના છે. તો એ પર્ટિક્યુલર ફેસમાં ઇફ યુ હેવ ગોટ એની પેશન, તો એમાંથી તમે તમારા રોજિંદા એમાંથી તમે થોડા બહાર નીકળી શકો અને યુ કેન લીડ અ બેટર લાઈફ. તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે, એનાથી ઘણા ઘણા ફાયદા થાય છે. તમે ડિપ્રેશનમાં ના આવો, તમે ઘણું બધું તમારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી કરી શકો. ધીસ ઇઝ વોટ ઇઝ માય મેસેજ.
0: ફેન્ટેસ્ટિક, સાચી વસ્તુ કહું છું એકદમ. દોસ્તો, ઉનકા કહેના યે હૈ કે હર ઇન્સાન કે અંદર એક ટેલેન્ટ છુપા હોતા હૈ. આપ ચાહે કિતના ભી બડે પોસ્ટ પે જોબ કરતે હો, આપકા પ્રોફેશન, આપકા બિઝનેસ હો, જો ભી હો, ઉસકે અલાવા આપકા એક ટેલેન્ટ હોગા, ઉસકો ડેવલપ કરના બહોત જરૂરી હૈ. વો ચાહે સિંગિંગ હો, ગાર્ડનિંગ હો, યા કોઈ ભી તરહ કા ડ્રોઈંગ હો, કુછ કોઈ ભી તરહ કા ટેલેન્ટ હો, મગર ઉસકો આપ હમેશા પ્રોત્સાહિત કરે, તાકિ એક ટાઈમ પે એસા એક જીવન મેં એક એસા સમય ભી આગે જબ આપ રિટાયર હો જાઓગે તો યે સબ ચીઝે બહોત કામ આયેગી. યહી મેસેજ ઉનકો દેના હૈ. ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ સુધાબેન, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. બહુ સરસ લાગ્યું તમને, તમારી જોડે વાત કરીને, અને તમારા બહુ સરસ સરસ ગીતો અમે આજે સાંભળ્યા. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ.
1: થેન્ક યુ સો મચ, મને પણ તમારી સાથે વાત કરીને નીતિનજી ઘણું સારું લાગ્યું, મજા આવી.
0: થેન્ક યુ વેરી મચ.
1: થેન્ક યુ.